0: હજી ભલે મેસેજ આગળ લીધી આઈ એમ શોએબ ફ્રોમ પગોડા. શોએબ તાસો મેસેજ ધોઝલ કરી દી ઢેર સે તમને ના કહું ખુશાલ હતા ઉસે ઢેરા મનના ચિતાસો યો મેસેજ આઉં તા ધોઝલ રાલે કે લેદે ઢેરા મનના સસુ કોલ્સ ઉમરા રવાંદી આ મેસેજ ઝૂમ દ પ્રોગ્રામ ઇસદી યો બલ મેસેજ શામિલ સલામ વાલેકુમ તાજ ભાઈ ડોક્ટર સેફ તસલામ અવતા સુબા બિયા કલા રાજે બિલન કોટ તા આઈ એમ માજિદ ઓફ બિલન કોટ માજિદ બસ બિલન કોટ તો બિયા ચક્કર લાગો ખા બસ ફિલહાલ ખો બસ મુસરફિત જ્યાતી કે ટાઈમ મિલાવશો નો બિલન કોટ તરફ તચી દેખો બરાઝો એનીવે કોલ તરફ ગુરુ કાલ કોણ કે સોક દે અસલામ વાલેકુમ જી
1: વાલેકુમ સલામ
0: વાલેકુમ સલામ
1: સદે સિંગલ લે સે તાસો
0: ખેરે તી જીતા સુખી
1: ડોક્ટર તસે સલામ
0: વાલેકુમ સલામ
2: વાલેકુમ સલામ
0: فضل کریم صاحب نے کنچے نے کال کر دی فضل کریم دوستو پروگرام کے ہر کے لیے بھائی جی فضل کریم خدی بہت نل رہے السلام علیکم جی وعلیکم السلام جی سو خبر
3: ڈاکٹر
0: بہترین جی خبر ڈاکٹر پلیز
3: جی میں تو خان دے
0: خوشحال رہتا ہوں جان میں نے کال کہوں